0: შენი რადიო მომართულია თბილისში.
1: Σήμερα με σκότωσες ξανά μετά από δυο φιλιά.
2: FM 93.